0: ટાઈમ એડમિનિસ્ટ્રેશન ડીજીએમએ આગામી સૂચના સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તૈનાત ન કરવા નિર્દેશ આપ્યો છે. ભારતીયોને પ્લેસમેન્ટ સેવાઓ માટે લાયસન્સ પ્રાપ્ત જહાજ માલિકો, જહાજો સંચાલકો અને કંપનીઓ માટે એક નવી સલાહ જારી કરવામાં આવી છે. ગલ્ફ ક્ષેત્રમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ અને વેપારી જહાજો પર તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને આ સલાહ જારી કરાઈ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 3 શાળાના વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા છે. આ અકસ્માત કર્ણસુબરના રેલવે સ્ટેશન અને ગોવિંદપુર રેવલ ક્રોસિંગ વચ્ચે અઝીમગંજ કટવા સેક્શન પર થયો હતો. ખુલ્લા ક્રોસિંગને પાર કરતી વખતે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન સાથે સ્કૂલ વાહન અથડાતા અકસ્માત થયો હતો. 4 વિદ્યાર્થીઓ અને ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વાહનમાં 10 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં હાવડા નવદ્વીપ એક્સપ્રેસ પસાર થયા પછી ગેટમેને ફાટક ખોલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રેન અકસ્માત બાદ રેલવેએ ફરજમાં બેદરકારી બદલ ગેટમેન અને તેના સુપરવાઇઝરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. રેલવેએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે દરેક પરિવારને 5 લાખ રૂપિયા પણ આપશે. અકસ્માતની તપાસ માટે રેલવેએ 10 સભ્યોની ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ સ્થળ પર મોકલી છે. સમિતિ અકસ્માતના કારણો અને સંભવિત બેદરકારીની તપાસ કરશે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબેરી ઉગ્રવાદ આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે નવી વિઝા પ્રતિબંધ નીતિ લાગુ કરી છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે આવા આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડતા વિદેશીઓ અમેરિકન સભ્યતાને વિરોધી છે અને તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકતા નથી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ અને આતંકવાદ વિરોધી વિભાગે ગુપ્તચર આધારિત કાર્યવાહીમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. દુનિયા ન્યૂઝ અનુસાર સૈનિકોને જોયા બાદ આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં 5 શંકાસ્પદ આતંકવાદીઓ માર્યા ગયા. અથડામણ બાદ મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને ભાગી રહેલા શંકાસ્પદોની ધરપકડ કરી. વિસ્તારમાં શોધ અભિયાન ચાલી રહ્યું છે. તેમની પાસેથી રાઇફલ્સ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ અને C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય બહુરાષ્ટ્રીય હવાઈ લડાયક કવાયત પીચ બ્લેક 2026માં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે. આ કવાયત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતા સંરક્ષણ સહયોગમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના જિંદ ખાતેથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી 14,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજે પંજાબના જલંધરમાં 5,470 કરોડ રૂપિયાથી વધુના રેલવે અને માર્ગ પરિવહન યોજનાનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. દિલ્હી સરકારે સ્ટાર્ટઅપ અને તેના નીતિ માળખાને મંજૂરી આપી. ડીજીએમએ આગામી સૂચના સુધી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો ઉપર ભારતીય નાવિકોને તહેનાત ન કરવા નિર્દેશ આપ્યો. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટ્રેન અકસ્માતમાં 4ના મોત. મૃતકના પરિવારને રેલવે 10 લાખ રૂપિયા અને રાજ્ય સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30
1: આકાશવાણી મુંબઈ. अमिता बड़े राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. राष्ट्रपती द्रौपदी मुर्मू येत्या रविवारपासून मोल्दोवा, उत्तर मॅसेडोनिया आणि रोमानिया देशांच्या दौऱ्यावर जाणार. प्रधानमंत्री नरेंद्र मोदी हरियाणा, चंदीगढ आणि पंजाबच्या दौऱ्यावर. विविध विकास प्रकल्पांची पायाभरणी आणि लोकार्पण. भारतातल्या पहिल्या हायड्रोजन रेल्वेला प्रधानमंत्र्यांच्या हस्ते प्रारंभ. कुख्यात दहशतवादी संघटना जैश ए मोहम्मदशी संबंधित 5 जणांना गुजरात ATSकडून अटक. आणि पश्चिम बंगालमध्ये शाळेच्या वाहनाला रेल्वेची धडक, 4 जण ठार तर 5 जखमी. राष्ट्रपती द्रौपदी मुर्मू येत्या रविवारपासून मोल्दोवा, उत्तर मॅसेडोनिया आणि रोमानिया या देशांच्या दौऱ्यावर जाणार आहेत. या देशांच्या दौऱ्यावर जाणाऱ्या त्या पहिल्या राष्ट्रपती आहेत. राष्ट्रपतींचा हा दौरा या देशांबरोबरचे द्विपक्षीय संबंध अधिक मजबूत करण्यासाठी तसंच पूर्व युरोपियन देशांशी नवीन आयाम देण्यासाठी महत्वाचा असेल असं परराष्ट्र मंत्रालयानं म्हटलं आहे. राष्ट्रपती मुर्मू 20 जुलैला मोल्दोवाच्या राष्ट्रपती माया सँडू यांची भेट घेणार आहेत. यावेळी राष्ट्रपतींबरोबर शिष्टमंडळ असणार असून विविध विषयांवर ते चर्चा करतील. तसंच मोलदो

0: प्रियात् सदा मंगलम।
1: अरे बिपिन, आ हाथ में चोखा, एमा फूल मूकीने हूँ राह जोई रही छू। आ अषाढ़ महीनों शुरू थयो, हजी काले अषाढ़स्य प्रथम दिवसे कर्यो, काले अषाढ़ी बीज करी, अने हवे चार महीना तो कोई लग्न नथी। तो आ कुर्यात सदा मंगलम। भाई जेनजी, जेनजी एटले शू पड़ा? जेनजी जेनजी जेनजी सांभळीने हुए जेनजी बोली, पण जेनजी एटले छे शू?
2: सरळ भाषामां कहूँ तो आजनी पेढ़ी एटले के जे लोकोनो जन्म आश्रे 1997 थी 2012 वच्चे थयो छे, एमने जेनजी कहेवाय, जनरेशन झेड।
1: એટલે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ એક્સ વાય, ત્યાં સુધીની બધી પેઢીઓ આવશે?
2: ના, અત્યારે તો ખાલી જેન્જીસ છે, પછી
1: એટલે આ એ થી વાય સુધીના કોણ?
2: એ પહેલાના, પછી મિલેનિયમ અને પછી જેન્જી।
1: તો પછી અલ્ફા ક્યારે?
2: અલ્ફા 2012 પછીના।
1: અને બીટા?
2: એના પછીની જનરેશન।
1: અરે ભાઈ, આ તમારી જનરેશનને શું કહું, અમારે સારું હતું બાળપણ, યુવા પેઢી અને વૃદ્ધાવસ્થા, ત્રણ માસ બધું જ આવી ગયું,
2: સૌ સરળ અને સિમ્પલ
1: ફોર્મ્યુલા। તો આ તો જેનઝી, પછી આલ્ફા।

0: पछा बीटा तो याद है न रही। हा हो क्या थी लई आवी। अच्छा अच्छा अच्छा ए बधुं जवा दे, आपणे कंईक बीजा ચકડોળે ચડી ગયા એવું લાગે છે, આપણે કોઈ બીજી ટ્રેનમાં બેસી ગયા છે। તો આપણી ટ્રેનમાં પહેલાં તો આવીએ કે આ શું હતું, કુરિયાત સદા મંગલમ, આ ગીતથી કેમ શરૂઆત થઈ આજે?
1: લગ્ન, લગ્નનો વિષય કેટલો વિશાળ છે, એટલે પહેલાં મેં વિચાર્યું કુરિયાત સદા મંગલમથી શરૂઆત કરીએ।
0: જૈનજી, લગ્ન જીવન, તમે તો લગ્નમાં માનતા જ નથી ને, તમને તો હવે 4 મહિના આરામ, વાહ છૂટકો, હો મુંડો શ્વાસ લીધો છે બધાએ।
1: એમ નથી કે જૈનજી લગ્નમાં નથી માનતા, પણ એમનો જોવાનો દ્રષ્ટિકોણ જુદો છે, કારણ કે એઓ ડિજિટલ યુગમાં ઉછર્યા છે, એટલે એ પોતાની જાત સાથે વફાદાર રહેવું પહેલું પસંદ કરે છે, લગ્ન કરતા પણ વધુ મહત્વનું એ એને લાગે છે।
0: અમે તો માટીમાં ઉછર્યા છે,
1: હા
0: માટીમાં રહ્યા, માટીમાં ઉછર્યા, માટીમાં જવાના, એટલે આ મોબાઈલ ઇન્ટરનેટ એ તો બધી પેલી એ કહેવાય, પેલી શું કહેવાય આને, કેવી વસ્તુઓ કહેવાય, ભૌતિક,
1: ભૌતિક,
0: તો આ ભૌતિક વસ્તુમાં શું જીવવાનું। અચ્છા, એટલે તમે લગ્ન જીવનમાં માનો છો એમ?
1: સાચી જ વાત છે,
0: ચા હવે લગ્નનું પ્રમાણ તો ઓછું થવા માંડ્યું,
1: કોણે કીધું બે, જો હા એ સાચી વાત છે કે પહેલાં 18 વર્ષની ઉંમર, જે 1901 સર્વે જોઈએ તો 1992 થી 1993માં ભારતમાં 20 થી 24 વર્ષ લગભગ 66% સ્ત્રીઓની લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં થઈ જતા, પણ હવેનો આંકડો થોડો ઘટ્યો છે, 2021ના આંકડા જોઈએ તો 23% જેટલો નોંધાયો છે, એટલે એ સાચી વાત છે કે લગ્નની સરેરાશ ઉંમર સમય સાથે ઘટી છે, પણ એનો મતલબ એમ નથી કે લગ્ન થતા જ નથી। આજની પેઢી માટે લગ્ન એ જીવનનું માત્ર એક લક્ષ્ય નથી રહ્યું, એને માટે કરિયર, પોતાનું સપનું પૂરું કરવું, આર્થિક રીતે સ્વતંત્ર બનવું, આ બધું પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે। એક સર્વે એવું પણ દર્શાવે છે કે ઘણા યુવાનો કરિયરમાં થોડી સ્થિરતા આવ્યા પછી જ લગ્નનો વિચાર કરવાનું પસંદ કરે છે।
0: કોણે કહ્યું આ? આ વ્યાખ્યા ક્યાંથી લઈ આવ્યા તમે? એટલે તમે શું એમ માનો છો કે અમારો જે જમાનો હતો એ ખોટો હતો?
1: એવું ક્યારે કીધું?
0: તો એ લોકોએ કરિયર કરતા હતા, એ લોકોએ નોકરી કરી, એ લોકો વ્યવસાય કર્યો, એ લોકો વડાપ્રધાન પણ બન્યા, રાષ્ટ્રપતિ પણ બન્યા,
1: સાચી વાત,
0: અવકાશમાં એ ગયા,
1: સાચી વાત એકદમ,
0: વૈજ્ઞાનિકોએ બન્યા, ડોક્ટરે બન્યા, ઇન્જિનિયરે બન્યા, ને લગ્ન કરીને જવાબદારી પણ નિભાવી, એટલે એમનું લક્ષ્ય પણ માત્ર લગ્ન નહોતું, એમણે પણ આ બધા જ કર્મો કર્યા, પરંતુ સાથે સાથે લગ્નની જવાબદારી પણ નિભાવી। ચલો આ તો છે ને ખૂબ ગૂંચવાયેલો વિષય છે, એટલે આપણે ગૂંચવણ ધીરે ધીરે ઉકેલીએ, એ પહેલાં એક ગીત સાંભળીએ,
1: તો ચાલો સાંભળીએ આ ગીત।

0: બિપિન, પહેલાંના જમાનામાં છે ને વધારે અરેન્જ મેરેજ થતા, લવ મેરેજ થતા, પરંતુ ઘણા લોકો અરેન્જ કમ લવ મેરેજમાં માનતા.
1: બરાબર.
0: એટલે પહેલાં અરેન્જ મેરેજ થાય પછી એની સાથે પ્રેમ થાય, એટલે પહેલાં પ્રેમ ને પછી મેરેજ એ બહુ ઓછું થતું.
1: બરાબર છે.
0: અને થતા ત્યારે ઘણો વિરોધ પણ થતો એનો. પણ આ અરેન્જ મેરેજની પણ એક સરસ મજા હતી. હા, એટલે લગ્ન સમારંભ એના માટે જ ગોઠવાયેલા હોય ને એવું લાગે. હા, તમારી દીકરી લગ્નની થઈ ગઈ ને? હા, પેલાનો દીકરો છે, જો સરસ જામશે. હા, આમ વાત વાતમાં વાત વાતમાં લગ્નમાં જ લગ્ન ગોઠવાઈ જાય
1: એકદમ.
0: એટલે વધારે આમ જોવા જવું જરૂરી નહોતી પડતી. પછી કોઈ આપણો પંચાંગ વગેરે જોતા હોય એ લોકો જોઈ આપે. અને આમ આવું આમ વાત છે ને, આમ લગ્ન જેવી ઉંમર થઈ જાય ને એટલે આખા ગામમાં વહેતી થાય કે આ ઘરે લગ્ન થવાના છે. અને પછી માંગા આવતા થઈ જાય. એટલે કોઈ જાતનું પેલું તમે નામ નોંધાવો, પછી ફલાણી જગ્યાએ નામ નોંધાવો, ત્યાં રજીસ્ટર કરો, પછી સ્ટેજ ઉપર તમને બોલાવે, તમારે તમારી વિગતો કહેવાની, આ બધું કાંઈ નહોતું, બહુ સરળ હતું.
1: સાચી વાત છે. પણ હવે જમાનો બદલાયો છે, એટલે સોશિયલ મીડિયાના જમાનો છે. તો હવેનું થોડું વલણ એવું છે કે હવે જેન્ઝીઓ પાર્ટનરની પસંદગીની નિર્ણય લેતા પહેલાં વધુ સમય અને સંવાદ કરવાનું પસંદ કરે છે.
0: અરે, વધુ સમય લેશે તો કેમનું ચાલશે? સમય સમય આમ વીતી જશે ને પછી જેન્ઝીમાંથી અલ્ફામાં પહોંચી જશે. અલ્ફામાં જ ને?
1: બરાબર.
0: હા, પછી અલ્ફામાંથી બીટામાં પહોંચી જશે. એટલે પરણી જવાનું. સમય સમય સંવાદ સંવાદ એ તો થાય. હવે સંવાદ સંવાદ એ થાય, વાદ વિવાદ એ થાય, ને પાછા સંવાદ થાય.
1: એવું નથી. હવે હવે તમને જણાવો, પેલા ખાલી લગ્ન શું હતા, અરેન્જ કે લવ. હવે કેવું છે, હવે એમાં ઘણા વિવિધ પ્રકારો આવી ગયા છે, જેમ કે સિચ્યુએશનશીપ, લિવ ઇન રિલેશનશીપ, કમ્પેનિયનશીપ, મેરેજ. આ શબ્દો હવે સામાન્ય થઈ ગયા છે, પણ વડીલો માટે આ શબ્દો થોડા નવા હશે. એમાં વાત કરું કે લિવ ઇન રિલેશનશીપની, તો એ સાવ જુદો જ કોન્સેપ્ટ છે.
0: અરે ભાઈ, લિવ ઇન રિલેશનશીપની વાત જે તું કરી રહ્યો છે, હવે રિલેશનશીપમાં આવીએ, લગ્ન થઈ જાય પછી કેટલા ઝઘડા થાય છે પતિ અને પત્નીમાં?
1: બરાબર છે.
0: થાય છે કે નથી થતા? કારણ કે બંને જુદા જુદા કુટુંબોમાંથી આવે છે, જુદા પરિવાર, જુદા મિત્રો, જુદા રીતિરિવાજ, એમની આદતો જુદી, બધું જ જુદું હોય છે. બરાબર. એટલે એકબીજાની સાથે એડજસ્ટ તો થવું જ પડે, એટલે જ તો વાદ વિવાદ થાય. હવે આ લિવ ઇન રિલેશનશીપમાં તમને ચોઈસ છે, તમે છોડીને જતા રહો. પણ લગ્ન કર્યા અરે ત્યાં ચોઈસ મળતી નથી, હવે તમારે નિભાવવાનું છે ભાઈ. બરાબર ને?
1: પણ એવું નથી, આજની પેઢી જવાબદારીથી ભાગવા નથી માંગતી, એ સમજી વિચારીને નિર્ણય લેવા માંગે.
0: અરે પણ સમજવામાં સમય જતો રહે છે ને, ઉંમર નીકળી જાય પછી શું ફાયદો?
1: હવે તમે જોશો કે આજના જમાનામાં ઘણા બધા ડિવોર્સ થઈ રહ્યા છે. લાંબા ઉંમરે પણ જોઈએ છે આપણે કે ડિવોર્સ થતા હોય, ઘણી બધી સેલિબ્રિટીઓ છે, આ છે, એનું કારણ જ આ છે.
0: એટલે પણ જેન્ઝીના ન થાય એની શું ગેરંટી? કે જેન્ઝીનમાં ડિવોર્સનું પ્રમાણ ઘટી ગયું છે એવો તો કોઈ સર્વે નથી થયો.
1: એટલે જ તો આ એક અલગ કોન્સેપ્ટ કાઢ્યો છે કે લિવ ઇન રિલેશનમાં રહો, સ્વતંત્ર મુક્ત રીતે બંને.
0: શું સ્વતંત્ર ને મુક્ત? તો પછી લિવ ઇન રિલેશન બંને પોતપોતાના ઘરે એકલા રહો ને સ્વતંત્ર?
1: એવું ના હોય.
0: શું એવું ના હોય?
1: લગ્ન જીવનમાં બે વ્યક્તિઓ સાથે મળીને એક સંસાર વસાવે છે, એમ લિવિંગ છે, સિચ્યુએશન.
0: પણ એમાં ફક્ત બે વ્યક્તિઓ નથી, એમાં બે કુટુંબ છે, બે સમાજ છે, બે પરિવાર છે, અને બધાની જવાબદારી, કારણ કે આખા સમાજની સામે લગ્ન થયા છે. હવે આ લિવ ઇન રિલેશનશીપમાં જ્યારે તમે જાઓ છો ત્યારે આખા સમાજને ભેગા કરીને કહો છો કે ભાઈ અમે લિવ ઇન રિલેશનશીપમાં જઈ રહ્યા છે, કોણ જવાબદારી છે એના માટે?
1: એ સારો એક પ્રશ્ન છે. એના માટે પણ હવે જો એક નવો કોન્સેપ્ટ આવે છે, તમે જેમ આપણે કેમ ફાઇલ ડીડ કરીએ, એક કરારનામું બનાવીએ, તેમ
0: એગ્રીમેન્ટ મેરેજ,
1: તો એમ લિવ ઇન રિલેશનમાં પણ હવે એગ્રીમેન્ટો બનવા લાગ્યા છે. એટલે બંને કુટુંબને ખબર હોય કે એમનો છોકરો કે એમની દીકરી એક લિવિંગ રિલેશનમાં રહી રહ્યા છે, અને આખો કરાર હોય કે જે નહીં ગમશે તો અમે છૂટા પડવાના હકદાર છીએ.
0: એટલે પણ એ પણ એટલે છૂટાછેડા થયા ને, લીગલી ન થયા પણ આમ તો છૂટાછેડા જ થયા ને
1: એમના. કેમ કે બે જણા ખાલી માત્ર સમાજ બધાને કહીને વિચારીને સમજીને પછી લિવ ઇન રિલેશનમાં જાય છે.
0: ઓ ભગવાન, આ તે કેવો કન્સેપ્ટ હશે! શ્રોતા મિત્રો, તમને એગ્રી થાઓ છો આ કન્સેપ્ટ સાથે? ફોન કરો ને મને, નંબર છે 02245154134, 02245154135. અને હા, તમે રાજી થાઓ, તમે રાજી ના થાઓ, એમને શું ફરક પડવાનો છે? એમને લિવ ઇન રિલેશનશીપમાં જવું છે તો એ તો જવાના જ છે, પણ હા, તમે તમારો મત ચોક્કસ જણાવી શકો છો.
1: ત્યાં સુધી સાંભળીએ આ ગીત.

0: આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે બિપિન મેવાડા અને હું તરુલતા કરોડિયા. બિપિન, જ્યારે આ લગ્ન થાય છે, લિવ ઇન રિલેશન, કોન્ટ્રેક્ટ મેરેજ, લવ રિલેશન, લગ્ન અને આ જે તે જુદા જુદા નામો આપ્યા, સિચ્યુએશન મેરેજ એવું પણ કંઈક નામ આપ્યું, હા, હવે જાત જાતના તે નામો મને આપ્યા, તો આ જ્યારે લગ્ન થાય છે ત્યારે વડીલોનો રિએક્શન કેવું હશે? એટલે વડીલો કઈ રીતે રિએક્ટ થાય છે આ બધા પર? વડીલો સાથે સંવાદ થાય છે કે પછી વાદ વિવાદ થાય?
1: પહેલા તો આપણે જ્યારે આ કોન્સેપ્ટ લાવીએ તો એક વસ્તુ છે કે બે પેઢી વચ્ચેનો એક અલગ જ છે દ્રષ્ટિકોણ, કે જૂની પેઢીઓને આ કોન્સેપ્ટ સમજાશે જ નહીં અને નવી પેઢી આ સમજાવવા માંગે છે પણ એ સાંભળવા નથી માંગતા. એટલે બંને વચ્ચે જે સંવાદનો અભાવ થાય છે એના કારણે પ્રથમ તો તકરાર જ થાય છે બંને વચ્ચે,
0: અને પછી એ તકરારનું પરિણામ એ થાય છે કે ગુસ્સે થઈને આ જેન્ઝી વર્ગ લગ્ન કરીને જુદા થાય છે લિવ ઇન રિલેશનશીપમાં, કેમ જતા જ તો રહે છે લોકો,
1: બરાબર છે,
0: પણ વડીલોનું પછી પછી ના છૂટકે પછી પાછળથી કોઈક રીતે લોકો પાછા આવે છે. એટલે આ જે ચિત્ર ઊભું થયું છે એમાં ક્યાંક ને ક્યાંક વાદ છે, સંવાદ ઓછો છે,
1: બરાબર,
0: અને આ સંવાદ જો થાય તો કદાચ

0: એને લિવિંગ રિલેશન નામ આપ્યું છે.
1: માણસનો સ્વભાવ છે ને હંમેશા બદલાતો રહે છે પરિસ્થિતિનો સર. એટલે આજે મારી જે પરિસ્થિતિ છે, આજે હું ખૂબ પૈસાવાળી છું
0: બરાબર છે,
1: અને કાલે કદાચ એવું બને કે હું ખૂબ ગરીબ બની જાઉં. પરિસ્થિતિ બદલાવાની છે અને પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ બદલાવાનો છે, અને તમારું તમારા પાર્ટનર સાથે વર્તન પણ બદલાવાનું છે. એટલે અત્યારે હું જે પ્રેમ કરી રહી છું એ જ પ્રેમ કાયમ એટલો ને એટલો જ હું તમને કરીશ, એવું ભવિષ્ય માટે આપણે કઈ રીતે કહી શકીએ?
0: એ તો ન થઈ શકે, એકદમ સાચું.
1: તો તમને હું કઈ રીતે સમજી શકું કે આજે તમે મને જે પગાર લાવીને આપો છો એટલો જ પગાર તમે લાવીને હંમેશા મારા હાથમાં મૂકશો ને હું ઘર સારી રીતે ચલાવીશ? પણ અત્યારે તો ટીમ વર્ક થઈ ગયું છે ને આ બંનેનું.
0: હા,
1: કારણ કે બંને કમાતા હોય છે.
0: બરાબર છે કે લગ્ન પહેલા અને લગ્ન પછી હવે એક કોન્સેપ્ટ છે કે બંને, એક છોકરો અને એક છોકરી, પહેલા વિચારે કે બંને આપણે સાથે કમાવશું, અને ઉપરાંત જ્યારે લગ્ન જીવનમાં પહેલાં હતું કે એક સ્ત્રી ઘરકામ કરે, પુરુષ બહારે જઈને કમાય, પૈસા કમાવે, પણ હવે કોન્સેપ્ટ એવો નથી. હવે ઘરનું જે કામ છે એમાં પણ વહેંચણી થાય છે, એટલે બંને
1: સમાન વહેંચણી. આ કોન્સેપ્ટ સારો છે, આ ઘરકામ વાળો ગમે, એ તો ગમે જ ને અમને.
0: બરાબર છે.
1: હા, કે તમે બધા મદદ કરાવો તો કેમ ન ગમે, મજા આવે.
0: એટલે હવે યુવાનોમાં આવું છે કે બંને સાથે કમાઓ તો ઘરનો પણ વેચણી સાથે જ કરો, કે જે પણ કામ છે, પછી રસોઈ બનાવવાની હોય, ઝાડુ મારવાનું હોય, વાસણ ઘસવાના હોય, એમાં એમ નહીં કે આ તારું કામ છે, અમારું કામ છે.
1: એટલે ઘરની પેલા કામની પણ વેચણી થઈ જાય.
0: બરાબર,
1: એ બધું બરાબર છે, પણ લગ્ન વગર ને બધું
0: ના, લગ્ન પછી પણ અગર માની લો લિવિંગ રિલેશન તમારું સફળ થયું, 6 મહિના તમે એક વર્ષ જે કંઈ છે સમય આપ્યો બંનેને, અને તમને લાગ્યું કે બરાબર છે આ પાર્ટનર મારા માટે
1: યોગ્ય
0: છે, તમે એને લગ્નમાં પરિવર્તિત.
1: એટલે આમ જોવા જાય તો બંને એકબીજાની પરીક્ષા જ લઈ રહ્યા છે.
0: સાચી વાત છે.
1: એટલે આ પરીક્ષાનું પેપર છે.
0: એટલે પહેલા
1: અને પરીક્ષા, જ્યારે પરીક્ષા હોય ને એટલે મને ખબર હોય કે મારે એક વર્ષ પેપર આપવાનું છે, પછી તો નિરાંત છે. તો હું તો પરીક્ષામાં બધું સારું જ બતાવું ને.
0: પણ હવે બીજો પણ છે ને કે યુવાનોમાં હવે છોકરીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે છોકરાઓ કરતા. કોઈ પણ રિલેશનમાં હવે છોકરીઓ એક વર્ચસ્વ ધરાવે છે કે હું કહું તે જ યોગ્ય.
1: અત્યારે હું કહું એ યોગ્ય ને ગીત સાંભળીએ.
0: ચાલો સાંભળીએ આ ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। बिपिन, लग्नमां खर्चाओ केटला थाय छे खबर छे?
1: यस,
0: लाखो रूपिया एम ने मूडी जता होय छे।
1: સાચી જ વાત છે,
0: પણ મેં જેન્ઝી માટે એવું સાંભળ્યું છે કે એ લોકો હવે લગ્નમાં ઓછો ખર્ચો કરે એમાં માનવા લાગ્યા છે।
1: એકદમ સાચી વાત છે, જેન્ઝીઓ હવે સાદા અને નાના અને અર્થપૂર્ણ લગ્નો પસંદ કરે છે, એટલે ઓછો ખર્ચ વધુ પ્રેમ, આ એમનો નવો મંત્ર કહેવાય। એટલે ઠાઠમાઠથી લગ્ન કરવાને બદલે કોર્ટ મેરેજ કરી શકે છે।
0: એટલે આજે આ ડેસ્ટિનેશન વેડિંગ ને આ બધું જે થાય છે એ જેન્ઝી વર્ગ નથી કરી રહ્યા?
1: કરે છે, જેન્ઝી વર્ગમાં એ પણ સમાવેશ થાય છે,
0: પણ એટલે દેખાડો પણ છે ને?
1: બરાબર છે, દેખાડો પણ છે, અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક એક શું કહેવાય કે એની અસર પડે છે, તુલના થાય છે કે પોતાનું જીવન કેવું અને એ લોકોનું જીવન, કારણ કે જે ચિત્ર આપણી પાસે સોશિયલ મીડિયામાં ઊભું થાય છે જેમાં ઠાઠમાઠ હોય છે અને ઘણું બધું ખર્ચો થાય છે, તો એના કારણે પછી એક તુલના થવા માંડે છે।
0: મેં એવું સાંભળ્યું છે આ જેન્ઝી વર્ગ છે ને એ પહેલાના જમાનામાં એવું થતું કે મા બાપ બાળકોને પરણાવતા,
1: બરાબર,
0: એટલે બધો ખર્ચો મા બાપ કરે, એટલે એમાં મા બાપની આખા જીવનની મૂડી ઉડી જાય,
1: બરાબર છે।
0: પરંતુ આ જેન્ઝી વર્ગ છે ને એ થોડુંક જુદું વિચારે છે અને એ લોકો એવું વિચારતા થાય છે કે હું મારા ખર્ચે પરણીશ,
1: એકદમ સાચું,
0: એટલે હું પહેલા પૈસા કમાઈશ અને પછી હું પરણીશ।
1: હા, એટલે જે લોકો પોતાના માતા પિતા સાથે પહેલા પ્રશ્ન, એટલે એક સમય માંગે છે, સમય મર્યાદા, કે મને એક વર્ષ આપો, બે વર્ષ આપો, જેથી હું મારું કરિયર સેટલ કરી શકું, અને પછી હું એકવાર સેટલ થઈ ગયો, પૈસા એક પગભર ઊભો થઈ ગયો, પછી હું લગ્ન કરી લઈશ પોતાના ખર્ચે
0: અને મારી ચોઈસથી।
1: યસ,
0: છોકરી મારી ચોઈસની હશે, અને જૂની પરંપરાઓનો વિરોધ તો નથી, એટલે પરંપરાઓ એ લોકો પણ રીતિ રિવાજો કરે છે, એમ નથી કે જૂની પરંપરા છે એટલે જૂનું તે, એટલે એવું નથી, પણ એ લોકો પોતાના વિચારો મુકતા થઈ ગયા છે, પોતાના વિચારો, એટલે પહેલાના જમાનામાં શું હતું કે લાઈફ એડજસ્ટમેન્ટ કરો,
1: બરાબર છે,
0: એટલે લગ્ન એટલે બે જણા એડજસ્ટ કરીને પણ આખું જીવન વિતાવી દેતા, તો આ લોકો એડજસ્ટમેન્ટ કરવામાં નથી માનતા,
1: બરાબર છે, એટલે
0: એ લોકો વાતચીત કરવામાં માને છે,
1: સાચી વાત છે। અને આપણી ત્યાં હજી પણ તમે જોશો કે મેન્ટલ હેલ્થ વિશે ઘણું બધું સભાન નથી સમાજ, એટલે એવું જ હોય છે કે ખાલી પાગલ લોકો જ અથવા જે માનસિક અસ્થિર હોય તે લોકો જ માત્ર ડૉક્ટરો પાસે જાય, પણ હવેની પેઢી વિચારે છે કે મેન્ટલ હેલ્થ અને પર્સનલ સ્પેસ, એ પર્સનલ સ્પેસનો મતલબ એમ નહીં કે દૂર થઈ જવું, પણ પોતાનો એક સ્વ જળાવવું જોઈએ, એના માટે આ કોન્સેપ્ટ એ લોકો વાતચીત દ્વારા અથવા ખુલ્લી રીતે બંનેને પૂછપરછ કરીને કરે છે।
0: હા, આ સ્પેસ વિશે મેં પણ સાંભળ્યું છે કે મને મારો સ્પેસ મળે છે, કે મને મારો સ્પેસ જોઈએ, એટલે બે જણ ભલે સાથે રહેતા હોય પરંતુ પોતાનો સ્પેસ શોધી લેતા હોય છે,
1: એટલે પોતાની ડાયરા અથવા સીમાઓનો એ લોકો આદર કરે છે કે આ એની બાઉન્ડરી છે, એમાં હું
0: અને આપણી બાઉન્ડરી છે ગીત સંભળાવવાની,
1: બરાબર છે, તો ચાલો સાંભળીએ આ ગીત।

0: બિપિન ગીત સાંભળ્યું?
1: સાંભળ્યું.
0: લ્યો એના લગ્ન ની મળી કંકોતરી મને.
1: બરાબર,
0: આ એ લિવ ઇન રિલેશનશિપ વાળો જ હશે એવું લાગે છે. હા, એટલે લિવ ઇન રિલેશનશિપમાં હોય પછી જુદા પડી જાય ને પછી એના લગ્નની કંકોતરી આવે, કેવું લાગતું હશે ને બિપિન? જ્યારે એના લગ્નની પણ કંકોતરી આવે, કારણ કે લિવ ઇન રિલેશનશિપમાં તમે પરીક્ષામાં ફેલ થઈ ગયા.
1: બરાબર છે. તમે જુદા પડ્યા,
0: સેપરેટ થયા, પછી લગ્ન તો કરવાના, પાછા કંકોતરીઓ મોકલો એકબીજાને.
1: એને કહેવાય લગ, એટલે ફ્રેન્ડશિપમાં માને છે આજનો જમાનો, કે
0: જુદા
1: તો પડ્યા ઠીક છે,
0: હા,
1: પણ જે ફ્રેન્ડશિપ છે એ રહેશે.
0: હા,
1: એટલે એ ચાલુ રહેશે.
0: હા, એટલે મૈત્રી તમારી ચાલુ રહેશે.
1: ઓકે, જુદા પડ્યા છે,
0: જુદા પડ્યા. હા, ચાલ ને બિપિન, જવા દે આ બધી વાતો. પણ એક વાત એ બરાબર લાગે છે મને, કે લગ્ન છે ને એનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ. એકબીજા પર આદર હોવો જોઈએ, એકબીજા માટે સન્માન હોવો જોઈએ, એકબીજાનો સાથ નિભાવવો જોઈએ. એટલે તમારી રીતો જુદી હોઈ શકે લગ્ન કરવાની, પણ આ મૂળ પાયો છે. તારું શું માનવું છે? તારું શું માનવું છે?
1: માનવું છે કે જો જૂની પેઢી પાસેથી શીખવા જેવું ઘણું બધું છે અને નવી પેઢી પાસે આપવા જેવું ઘણું બધું છે, એટલે બંને સાથે મળે તો જ આ સંતુલન બને.
0: એટલે સંતુલન બનાવીને લગ્ન જ કરવાના છે તો જૂની જમાના પ્રમાણે જ કરો ને.
1: લગ્નના અથવા પણ ઘણી બધી જે સમાજ છે અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે, જેમ કે કરિયર વાઇઝ છે, કે આજનો જે જમાનામાં બદલાઈ રહ્યું છે, ટેકનોલોજી છે, એઆઈ આવી ગયું છે,
0: પણ એ બધું જ તમને મોબાઈલમાં મળી જાય છે ને, એટલે તમે વડીલોને પૂછતા જ નથી.
1: બરાબર છે.
0: તમે વડીલોને પૂછવા જાઓ, વડીલોની સલાહ લો તો એ સલાહ આપે ને. તમારે તો હાથમાં મોબાઈલ ગુરુ આવી ગયો છે, એ જ તમારા વડીલ બની ગયા છે.
1: કે પહેલા જે વાતચીતનો દોર હોય એ જો એક ઢળી જાય, કે વાતચીત કરવામાં તમને એમ ના લાગે કે ખચકાટ લાગે ને, તો
0: એટલે માતા પિતા સાથે પણ મૈત્રીના સંબંધ હોવા જોઈએ. જો મૈત્રીના સંબંધ હોય ને તો તમે તમારા દિલની બધી જ વાતો એમને કહી શકો ડર વગર,
1: બરાબર,
0: નીડર બનીને, અને તેઓ પણ પછી તમારી વાત સમજી શકે.
1: હા, અને તેઓ પણ તેમનો મંતવ્ય કે જે પણ છે કંઈ એ વિચારો પ્રગટ કરી શકે, અને તમને એ માનવું ન માનવું એ પણ તમે એમને
0: જણાવી શકો છો. તો બસ આજ નોટ પર સાંભળીએ વધુ એક ગીત.
1: ચાલો સાંભળીએ.

0: हाँ तो बिपिन, जेनजी पण जवाबदारीओ ले छे, जेनजी वर्क पण जवाबदारीथी लग्न निभावे छे अने पोताना પાર્ટનરને સ્પેસ પણ આપે છે, એને સમજે પણ છે, બરાબર ને?
1: એકદમ સાચી વાત છે.
0: હા તો બસ આ જ નોટ પર અત્યારે મને તરુલતા કરોડિયા
1: અને મને બિપિન મેવાડા
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.
1: ત્યાં સુધી સાંભળીએ આ ગીત.